બની હું એક હી કલાકાર કે ગીત યે ક્રમમાં આજ આપમન સુન્યો પદ્મા દેવાર કે ગાયે ગીતલા ઔ હમર સંગ આપમન જુડે રહો ઘર આંગન કાર્યક્રમ કે માધ્યમ લે ઔ આજ કે ઘર આંગન કાર્યક્રમ ઇહે તક તો દેવો અપન બહેની આશા લ બિદા ઔ લેવો હમર રામ રામ.